0: sem sha ba kwa sang me chi ri da ka bang cha da da de chok da xie su de dong o ding wo bo xia ye xia ba kwa di chun fen chu nga le wo ba kwa na hu ri long ai yin long ai yin da ya gu shi de da wei ha le xue da ba kwa su yi di chun fen chu nga le wo da chen ki ba kwa na hu ri long ai yin to da ka bang zai o to da ka bang zai o to su kwa to su kwa ra xue da jik sum jie xi du nga ni nga du ni nga 용아, 야추.
1: 저, 각 제압도 와. 디귤에 미도.
2: 미도나, 무트스.
1: 요. 왜? 랑글락바, 충분 충할려고 닥쟁이 바꿔주베. 왜? 니? 어, 다그리. 수신아, 호시 두게. 어, 영화, 영화.
3: 지켜 류라.
4: 미드 같이 오래.
3: 근데 능신, 생겹제 대샤.
4: 가세 수여라.
3: 폐지, 니규 바바지, 야자차 임자. 참아, 소설로 집에 바바스 채울 주위.
4: 다 그러베.
3: 시. 무디 돈도 자나가샤 채울 주위.
4: Alamide Yamashii, Poksamku Namchandili Tu

0: yin ki yin jik, toren chu zi ngaba ne go chu. Ka yin zina, kong ki nga sasa ne lang di, peng pi so gu yi ye.
1: Nian da ri shi, nam jik chu zi tang gu ye yul xin ne ma ni yu. Toren chu zi nga da che ge ye yul ya lang jie, ani peng pi so gu yu. Dine, shuwa ge chu zi gu da che ga tuan jie, ani peng pi zong ga zhu yu.
0: 시그제니 내티 캐주 신도 체우베 쇼세 펑피 소비예 펑비 카나노 서두 피비 체지 레비타 잡으시예 대다 체브지 주십기 좋아야 되예 시제라 김장 창매 소시에베 쇠균키 쇼세 시시 펑비 소급 近年老子也太多怕把西归了，体味呀，俺就忍不过了。